જય ગુરુ ગાયન બોલું, આપ સૌનું હનુમાન સ્વાગત કરું હું અમારી આજની પરબાતની સભામે. આપ સૌ સાંભળી રહ્યો હો આપણું સમુદાય રેડિયો વોગ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની પૂર્ણાંજલિ પારેશર ને આજે વાર શનિવાર ને તારીખ 19 સપ્ટેમ્બર 2026 નો દાડો હૈ. ભાઈ બહેનો, અમે દેખી રહ્યા હો કે અમારે સ્ટુડિયો ની ઘડી મેં પરબાતના 6 વાગી ગઈ હૈ. હવે આપણે શરૂઆત કરો પરબાતની સભા મેં પ્રસારિત થવા વાળા કાર્યક્રમો ની સંક્ષિપ્ત રૂપરેખા. કિસાન ભાઈ બહેનો થકી જોડો કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માં. તે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને હું આપની બહેન અંજલિ પારેશર ની હાથે. એની કડી માં આપણે બીજા કાર્યક્રમ ની શરૂઆત કરંગા, જેને કહે બાળકનું બાલપણ એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે. પ્રસ્તુત કરતા કશિશ પારેશર ને હું આપની બહેન અંજલિ પારેશર ની હાથે. એની કડી માં આપણે આગળ રૂક કરંગા તમારી ને અમારી આવાજ કાર્યક્રમ યુવાઓની આવાજ ની આડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7:30 માં. તે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારેશર ની હાથે. ફિનિશ કડી માં આપણે આગળ વળંગા આપણા અધિકાર કાનૂન ને નિયમ થકી જુડુ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 8 વાગે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને હું આપની બોન અંજલિ પારેશર ની હાથે. અણસ ક્રમ માં આગળ બળતો તકે આપણા રૂપ કરંગા રાજસ્થાની ગીત થકી જુડુ કાર્યક્રમ લોક સંગીત. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 8:30 માટે. મેં શ્રોતાઓ બીજું કાર્યક્રમ શરૂ થાગા ઠીક 9 વાગે કાર્યક્રમ ઘુમર. આ કાર્યક્રમ લઈને આવેગા હું એટલે આપની બોન અંજલિ પારેશર ને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની બાદ ભાઈ બોનો ઠીક 9:30 માટે આપ હમરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી ને. એને બાદ ભાઈ બોનો અમારી અબ તક હિન્દી મુલાકાત થાગા કાર્યક્રમ હમારી બાત આપકે સાથ મેં ઠીક 10 વાગે. અને સાથે શરૂ થાગા આપની પસંદનું કાર્યક્રમ આપકી ફરમાઈશ, જેને આપ સાંભળી શકોગા પરવાતે 11 થકી બપોરની 1 વાગ્યાની વસમે. અગર આપ ભી આપની ફરમાઈશ નો ગીત ને હમરું ચાહો તો અમને મોકલી શકો ફિલ્મ નું નામ, ગીત ના બોલ, આપનું નામ ને આપના ગામ નું નામ અમારે અણા વોટ્સઅપ નંબર માટે. અમારું નંબર હે 9414082643. તો ભાઈ બોનો, આ તો હતી આપણા પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જુડ કાર્યક્રમ આરાધના થકી.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
0: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન.
2: હોવે કેમકે ખૂન મેં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
0: જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મેં કમી, શ્વાસ ફૂલવું આ સબ એનિમિયાના લક્ષણ હે.
2: હોવે ભાઈ અને બોનુ, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી શું.
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું સુએ.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
3: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बुन ने आपनी बोन अंजलि नु राम राम। किसान भाई बोन आप हमरी रहो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनु गणमान स्वागत करो हो अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। જેમ કે બાઈન બોનો અમે અમારે ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયને હાથે તો બાઈન બોનો આજે અમારી કાર્યક્રમમાં આપ તક વાતચીતનો વિષય હૈ કે આપણા પોષણવાડી મેં ઉગાડી તકી સબ્જી હૈ ને એને સાથે પ્રાકૃતિક જે સબ્જી હૈ એનો હું મહત્વ હૈ તો આના વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ખણા કની વાત થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપને હમરા વિદા ગીત ને મોરે કર આપણી વાતે તો ભાઈ બોનો આપ હમરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે

0: નાઇનબોનું ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે નાઇનબોનું ગીત થકી પહેલે અમે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળો હો કે આપણે પ્રાકૃતિક સબ્જીએ ને પોષણવાડી મેં જે ઉગાડી થકી સબ્જીએ હે એના હું ફાયદા હે ને આપણે ભાઈ બહેનોની આ સબ્જીએ કેમ કરવી છું એ તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણા કાર્યક્રમ થકી જોડી રહે પપ્પુ કાકા. તો સબથી પહેલા આપણે હામરી લણાની વાતે મોરે કરે આપણી વાતે. રામ રામ પપ્પુ કાકા.
1: રામ રામ
0: પપ્પુ કાકા. આપનું ઘણીમાન સ્વાગત કરું હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપ ટેમ ટેમ માટે કાર્યક્રમ થકી જોડો હો ને ખેતીવાડી થકી જુડી જાણકારી આપણા ભાઈ બહેનોને આલો હો, તો આજે આપણી કાર્યક્રમ મેં વાતચીતનું વિષય હે કે પ્રાકૃતિક સબ્જીએ ને ઘર મેં પોષણ વાટિકા લગાવવાનું હું મહત્વ હે. તો સબથી પહેલા આપ મને એ જ વાર્તાડો કે પ્રાકૃતિક યા ઘર મેં ઉગાઈ ગઈ જે સબ્જી હે એ આપણા સ્વાસ્થ્ય બદલે હરતે ફાયદેમંદ થઈ શકે.
1: ઘણી તાજી વાત કરી, કેમ કે આજકલ અમારા ભાઈ હે, અમારા કિસાન ભાઈ હે, અમારા જે શ્રોતા હે એ ઘણા ખરા ભાઈ હોય કે સબ્જી નું મહત્વ સમજતા નથી.
0: હવે
1: એટલે નથી સમજતા કે ભાઈ મહેનત કોણ કરે, વધુ મહેનત કરવી પડે એમ કરીને કઈ સબ્જી નું મહત્વ નહીં, એની વાત ઉપર ધ્યાન દેતા નથી. અને અમને વિશેષ કરીને જે પ્રાકૃતિક જે સબ્જીયા હે અને એની સબ્જીનું જે ઉત્પાદન હે, આજે હું વાત કરું તો આજના સમયમાં હમણાં તરતની ઘડી આ જે સમય ચાલી રહ્યો હોય, પાણીનું ધીરે ધીરે પાણી પડી રહ્યું, કોઈ તો રોકી રોકીને પાણી પડી રહ્યું, એવી સ્થિતિમાં આજે કેકોડાનો ભાવ જે પ્રાકૃતિક સબ્જીયા હે જેને કોણે ઉગાડતું નથી આપોઆપ ઉગે અને એનો ભાવ આજની તારીખમાં 200 રૂપિયા 2 રૂપિયા કિલો આટલી મહેંગી સબ્જી હે. ને એ અમારા શરીર બદલે ખૂબ લાભદાયક હે. ને અમારા શરીર બદલે હું, અમારા પરિવાર બદલે, અમારા બચ્ચા બદલે હું કે એને ખવા થકી અમારું શરીર, અમારું સ્વાસ્થ્ય એનો એટલો ફાયદો હે કે જેને કંઈ ડોક્ટર બી એને કંઈ ગણના નથી કરી શકતા. એને હાથે હાથે એક ટીંડુરીની વાત કરું હું કે ટીંડુરી બી મતલબ લગાડતું નથી, એ બી પ્રાકૃતિક હે. તો પ્રાકૃતિક જે સબ્જી હે એની સબ્જીનો એટલો ફાયદો હે કે જેના આપણા શરીર બદલે ખૂબ લાભદાયક હે અને એની સબ્જીનો જલાતર ઉપયોગ મને કરવો જોઈએ. ને બીજી ચીજ હું બતાડું કે જે ઘેરની જે સબ્જી આપણે વાત કરો તો ઘરની જે સબ્જી હે એ ઘરની સબ્જી જે અમે ઉગાડ તો ઘેરમાં ઉગાડીને અમે એનો ઉપયોગ કરા તો એનમાં શું હે કે અમારે મનપસંદ અમે ઉગાડી દ પણ કંઈક કંઈક શું થાય કે એવા કંઈક રોગ લાગી જાય તો એ મહેનત કરવા બાદ બી સહી ઢંગ થકી એનો ઉપજ નથી આવતો અને સહી ઢંગ થકી લાગતી નથી. તો એના બદલે અમને શું થઈ રહ્યું કે વિશેષ કરીને એની વાતનું અમને ધ્યાન રાખવાની આવશ્યકતા હે કે ભાઈ જો સબ્જી પ્રાકૃતિક હે અને અમારી ઘરની ઉગાડેલી બીએમાં ખૂબ અંતર હે. તો અંતર એટલે હે કે જે પેલી જે સબ્જી હે એ પ્રાકૃતિક હે અને પેલી અમે ઘેરે જ ઉગાડે હા એ સબ્જી કેવું તેવો રોગ પ્રકોપ થઈ જાય તો એ લાગતી નથી ને લાગી ગયા ભી ખરી તો અમે એમાં અમારું નુકસાન બી થઈ રહ્યું હે. નુકસાન એટલે થઈ રહ્યું હે કે અમે જાણતા નથી એની વાતને, ફળ દઈને અમે મેં દવા જારી દઉં તો પછી આપણે તો શરીર બદલે નુકસાન હે ને.
0: હવે
1: તો એ અમે એવું કામ કેમ કરો
0: તો જેમ કે આપ ઘણી અસલ વાતે બતાડી રહો અમારે ભાઈ બહેનોને, આ સવે બતાડો કે પોષણ વાટિકા મેં કઈ કઈ સબ્જી આપણે આસાની થકી ઉગાડી શકો.
1: બહુત અચ્છી વાત કરી ભાઈ કે પોષણ વાટિકામાં એમ હે કે વધુ મહેનત ને પડે ને એના આધાર થકી આપણી આપ જેવી જમીન હે જમીનના આધાર થકી જલ્દી ઉગી જાય એવી સબ્જી અમને કમાવી જોઈએ. જે આજકાલ શું હોય કે ચવલા ચવલા ફડીના રૂપો નાખી દીધા અમે તો ચવલામાં કાંઈ વધારે મહેનત કરવી પડતી નથી અને એને આસાની થકી એને પાણી મળી જાય અને પાણી પીવે ને આરામ થકી ચવલાની જે ખેતી હે એ બી આરામ થકી થઈ જાય અને ખાવા બદલે બી પૌષ્ટિક એ તો અમારા સ્વાસ્થ્ય બદલે ખૂબ ફાયદો. બીજી ચીજ દેશી ભીંડી, દેશી ભીંડીમાં કાંઈ મહેનત નથી કરવી પડતી. આજે અમે ખેતરમાં નાખી દેવા આવડે લાગી ગઈ, અમે ખેતરમાં નાખી દીધા આવડે લાગી ગઈ આરામ થકી તો આપણે હાજે હવારે આપણે ઘરની સબ્જી આપણે ખુદને હાથની નાખેલી સબ્જી આપણે ઘરમાં લાવીને ખા તો અમારે અમારા શરીર બદલે બઢિયા હે તો એનો અમારો ફાયદો થઈ જતો કહે. આજ બેગનની સબ્જી અમે કહ તો આજે અમે પોદ હર ઘરને આંગણા મેં પોદર લગાડી દો, 5-5, 10-10 પોદર લગાડી દો તો અમારે ટમાટર ઘરનું લગાડી દો તો એ ટમાટર ખટ્ટું રહે, ઘરનું ટમાટર રહી છોટી જે ટમાટર છોટો છોટો બીજ રહે અને છોટો છોટો જે ટમાટર લાગે એ અમારે બદલે ખૂબ ફાયદાબંધ રહે. અને હાઇબ્રિડ અમે કેમ કરા, અમે તો અમારે ઘરની સબ્જી કરા અને ઘરની સબ્જી કરીને અમે અમારા ઘરમાં વેપાર, તો અમારા શરીર બદલે ખૂબ ફાયદાબંધ
0: થઈ શકે. હવે તો આ સેવક તકા આપ અમારા ભાઈ બહેનોને એ બતાડો કે ઘરમાં ઉગાઈ ગઈ જે સબ્જી હે એ બજાર તકી આપણે જે સબ્જી લઈને આવા હ ઇનમે હું અંતર રહે હે.
1: અરે એ તો એટલું અંતર રહે કે ભાઈ જી બજારની સબ્જી હે ભગવાન જાણે કે તકી આવી રહી છે સબ્જી આ કે ને ખબર નથી કે બહારની સબ્જી આજકાલ હું કે પેલો નામ લેવાય પોલિયો હાઉસ એમ કે તો એ ભાઈ એને દુનિયાભરની દવાઈઓનો ઉપયોગ કરીને સબ્જીઓ બજારમાં આવી રહી છે. એ સબ્જીઓ બજારમાં આવે તો એ લોકો એની સબ્જીને ખરીદે તો દુનિયાભરની દવાઈ એ તો એ દવાઈવાળી સબ્જી અમે એનો ઉપયોગ કરાં તો અમારા શરીર બદલે અમને એટલું નુકસાન હે કે જેનો બીમારી થકી બચવું ખાટું કામ થઈ જાય. તો એ અમારે બજારની સબ્જી એનો ઉપયોગ વધારે કરવો નથી અને અમને અમારી જે ઘરની જે સબ્જી ઉગાડેલી હે એનો અમને ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરની સબ્જી અમે ખંગા તો અમારા શરીર બદલે ફાયદાબંધ હે અને બહારની સબ્જી આગળ લાવીને અમે ખંગા તો અમારા શરીર બદલે નુકસાન હે. તો આ મોણી વાત ઉપર આ વાત હું કહેવા ચાહુંગા.
0: કાકા આપણે કમ જગહ મે ભી આ પોષણ વાળી લગાડી શકો એને બદલે આપ આપણા ભાઈ બહેનોને હું કહેવું ચાહુંગા?
1: ભાઈ મારું તો એટલું કેવું હોય કે વધારે જગા નહીં મળે તો કાંઈ નહીં, અગર ટૂંકી જમીન હે બે તીન પાળા થાય એટલી તો અડધા પાળા મેં લસણ કર દો, અડધા પાળા મેં ભીંડી કર દો, અડધા પાળા મેં આપણે ટમાટર કર દો, અડધા પાળા મેં પાલક કર દો. તો અમારી અલગ અલગ પ્રકારની જે સબ્જીઓ હે એ અમે થોડું થોડું કરીને અમે નાખી દઈએ તો તીન ચાર પાળા અગર અમને મળી જાય તો આરામથી અમારે ઘર બદલે અમારું સુવિધા થઈ જાય ને ઘરની સબ્જી અમે ખાતા થઈ જાય, તાકી અમને કા બજારમાં લેવા જવું પડે નહીં. તો આ વિશેષ કરીને નાની નાની જે અમારી જે કમ જમીનમાં થોડું પાણી મળી જાય અને એના કમ પાણીમાં આરામ થકી અમારે ઘરનું પોષણ અગર મળી જાય પોષણવાડીમાં તો અમારે કેને કેને જવાની જરૂરત નથી અને અમારે બાજાર ઉપર અમે નિર્ભરતા અમારી કમ રહેગા ને કેમ કે અમે ઘરનો ઘર અમે ઘરની સબ્જી વેપાર કરતા આપણે બજારમાં કેમ જવું પડેગા.
0: હવે
1: તો એના બદલે બજારમાં જંગા તો આજે હર સબ્જીનો ભાવ આજે કેટલો ટાઈટ ભાવ હે તો એવી સબ્જી આપણે 60 રૂપિયા 60 રૂપિયા કિલો આપણે ક્યાંથી લાવાંગા, એટલે આપણે બજાર ઉપર નિર્ભરતા કમ કરવી હે. એના બદલે અમને અમારે ઘરની સબ્જી ઉગાડવી જરૂરી હે અને ઘરની સબ્જી ખાંગા તો અમારા સ્વાસ્થ્ય બદલે બી અમને લાભદાયક રહેગા.
0: હવે તેમ કે આપ ભાઈ બહેનોને ઘણી અસલ જાણકારી આલી રહો, આ સવે હું જાણવું ચાહુંગા કે મોસમને અનુસાર સબ્જીનો ચુનાવ આપણને હરતે કરવો જોઈએ.
1: ભાઈ જેવો જેવો ટાઈમ સમજી લો કે હમણાં આ વરસાદ થઈ રહી છે તો વરસાદમાં વરસાદી ભેંડા આવે તો વરસાદી ભેંડા અમે લગાડંગા તો હમણાં મતલબ એને નુકસાન નહીં થાયગા. બેગન હે બેગન હું કે જોનો જે પોદો લગાડી લે તો એ જોનો પોદો લગાડી તો એ બેગન હે આપણે ખાવામાં સહી નથી રહેતું કેમ કે એ આપણે હું શરીર બદલે નુકસાન કરે. તો અમને જે અમારું જે પોદું જે અવળે જે લગવા વાળું જે સબ્જી હે હમણાં સમજી લો કે પાણી પીડ્યું એના ટાઈમે લગાડી દીધું તો હવે લગવા બદલે ધીરે ધીરે શરૂ થઈ ગયા તો આરામથી કે અમારે જે ટાઈમ જે અગાડી જેનો જે સમય આવી રહ્યો અમારો જે કાર્ડનો જે સમય આવી રહ્યો હે એના પે અહીં સુધી અમારા હમણાં તક અમારી સબ્જી આ સાલતી રહેગા. હમણાં હું કે 16 લાગી ગયા ખેતર મેં 16 લાગી ગયા આવડે બારીશના 16 નાખી લાવી તો આવડે એ બી સબ્જી મળી જાયગા. એના બાદમાં ઘરની જે ભીંડી હમણાંવાળી ભીંડી હે એ કામમાં આવી જાયગા. એના બાદમાં અમારો જે સમજી લો કે કાચરી હે કાચરી અમારી પ્રાકૃતિક ઓર કાચરી એવી સબ્જી હે કે અમારા શરીર બદલે એટલો ફાયદો હે કે જેને કાચરીનો અગર હુકમણી કરીને અમે ખાંગા તો બી અમારે ખૂબ ફાયદો અમારા શરીર બદલે ફાયદો રહેગા. તો આજકાલ હું કે લોકો હમણાં કાચરીની સબ્જી બી આજકાલ ખાઈ રહ્યા હે ટીંડુરીની સબ્જી ખાઈ રહ્યા હે તો એવા પ્રકારની જે સબ્જી હે એને ખાવા થકી અમારા શરીરમાં ખૂબ અમારો ફાયદો રહેગા.
0: આ સવે હું આપ તકી જાણવું ચાહી રહી હું કે આપણે જે ભાઈ બોન હે એ અણી પોષણ વાટિકા મેં રાસાયણિક ખાદની જગ્યાએ જૈવિક ખાદનો ઇસ્તેમાલ હરતે કરી શકે નાનું હું મહત્વ હે?
1: ભાઈ હ્યુદી હટ વાત હે રાસાયણિક ખાદ અને જૈવિક ખાદ અમારે જે ઘરનું ખાતર જેને કહીએ દેશી ખાતર જેને કહીએ અને રાસાયણિક ખાતરનો ને પેલો રાતર દાળ તો ફરક હે. અમે તો એ ચાહી રહ્યા કે ભાઈ આપણે પછી રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ આપણે કમ જમીન હે અને અમારી પોષણ વાટિકા અમારે ઘરને અમારે ખુદને ખાવા બદલે અમે કમાઈ રહ્યા હા તો પછી એમાં આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કેમ કરવો પડેગા? એમાં કરવો જ નહીં જોઈએ. અમે તો દેશી ખાતરનો અમે ઉપયોગ કરવો જોઈએ ને અમારે જૈવિક ખાતર રહેગા તો જૈવિકમાં અમારો ખૂબ ફાયદો થાયગા અને અમારી જે સબ્જી આવી ને તો હળેગા અને ને એને ખરાબ થાયગા ને કયા પ્રકારનો ભાઈ એમાં કોઈ જાનવર ભી નહીં પડેગા. તો અમે સ્વચ્છ રહેવા બદલે સાફ સુથરી સબ્જી ખાવા બદલે અમે દેશી ખાતરનો ઉપયોગ કરંગા અને કમ જમીનમાં બઢિયા ઉત્પાદન બદલે અમારો જે ઘરનું જે બીજ હે આનો આને વેપારો અમે કરંગા અને દેશી સબ્જી ખાંગા તાકી ઘરમાં ઉગાડી દેખાંગા ને અને ઘરમાં જે અમારો જે ખાતર હે દેશી અમારા ગાય ભેંસનો એનો ઉપયોગ કરતા રંગા. ના તો અમારી જમીન ખરાબ થાયગા અને ના અમારું શરીર ખરાબ થાયગા ને સબ્જી બઢિયા પેદા થઈ શકે. તો એના બદલે અમને દેશી ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે અને રાસાયણિકનો ઉપયોગ નથી કરવો.
0: અગર કયા પરિવાર કની જમીન ને હવે થી ગમલો બોરી યા પુરાના જે ડિબ્બા હે એના મે ભી પોષણ વાટિકા લગાડી શકે.
1: બિલકુલ તાજી વાત કીધી આ તો એમ હે કે જમીન કને ક નથી તો આજકાલ હું કરી આ લોક ઘણા ખરા ભાઈ હે કે આપણે છોટો છોટો ડિબ્બા પડી લાગે રે છોટો છોટો આપણે જો ગમલો હે યાર છોટો છોટો અમારે કોઈ ગામડે મે કોઈ જમીન કમ હે તો સમજી લો કોઈ તગારા પડા હે યા કોઈ આપણી કોઈ પ્લાસ્ટિક કોઈ બાલ્ટી હે તો એનામાં મિટ્ટી ભરી અને અમે અગર બે બે તીન તીન પોદા અગર લગાડી દો તો આરામ થકી કમ પાણીમાં ઘેરે આરામ થકી ઘરના આંગણામાં એને લગાડી દો તો બી આરામ થકી અમારે ઘરે અમારે ખાવા બદલે તો આરામ થકી સબ્જી પેદા થઈ જાયગા તો અમને કાંઈ નુકસાન થાય ને અને અમારી ઘરની જે સબ્જી હે

0: બીજી ચીજ, દરેક પ્રકારની અમારી સબ્જીયા હે, એ સબ્જીયા અમને અમારા ઘરની સબ્જીયા અમને ઉગાડવી હે, અને ઘરની સબ્જી અગર ખંગા તો અમારા પરિવાર બદલે, અમારા શરીર બદલે, અને અમારો જે પશુધન હે એ બી વ્યવસ્થિત તરીકા થકી આનો ઉપયોગ કરી શકે. કેમકે અગર વધારે ઘાસ ઉગેગા, બીજું ચીજ અમારો પશુધન બી ખાઈ શકેગા, તો ભાઈ એને બહાર નાખવું નહીં પડેગા. કેમકે સહી સબ્જી અગર અમે દેશી ખાતરનો ઉપયોગ કરેગા તો પછી અમારું જે પશુધન હે તો એમાં સારો ઉગેગા, તો એ સારો બી તો કામમાં આવેગા, તો આપણે બીજાને ઘેરે કેમ જવું પડેગા. તો મારો કિસાન ભાઈને જ કેવું હે કે ભાઈ આપણે ઘેરે જે બી સબ્જીયા હે, જે બી બીજ હે, ઘેરનું બીજ નાખો, અને ઘેરનું બીજ નાખીને આપણે ઘેરે સબ્જીયા ઉગાવો, અને આપણે દેશી સબ્જીયા ઉગાવી, અને દેશી ખાતર વાપરો, અને આપણે શરીરને બળિયા રાખો. આ સાણી વાત ઉપર, આ મોકા ઉપર મારે વાત કીવી હે.
1: જેમકી આપે ઘણી અચલ વાત આપણે ભાઈ બહેનોને વતાડી હે, તો હું આપનો ધન્યવાદ કરવું ચાહુંગા કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યો ને મને આટલી અચ્છી જાણકારી આપી.
0: જય ગુરુની.
1: જેમકી ભાઈ બહેનો, હવે આપણે વૈષ્ણવ પ્રભુ કાકા જોડે તક હતા, ને એણે આપણને ઘણી અચલ તરીકા થકી ઘણી આકીની વાતે વતાડી હિ. આશા કરો હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પાડવાનું, તો સૂટા તો પડ, પણ સાથે પહેલા હામરી લાયક ઓર ગીત ને મોરે પડા સૂટા.

નાયન બનુ અણસકી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકે પડ સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બદલે આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપત્તા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9414082643. તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથી તારુદી. રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવન દાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આ જે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: थारी में पासो लावो जूनू हवाद सेहत बनेगा एकदम शानदार बाजरा ज्वार रागी ने मक्का ताकत भी भरपूर ने पोषण भी पक्कू भारती नु खवानो सोड़ो देशी अनाज तकी नातू जोड़ो
3: मोटू अनाज अपनावंगा शरीर ने स्वस्थ राकंगा वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित

બેશી અનાજ થકી નાતું જોડવું. મોટું અનાજ અપનાવંગા શરીરને સ્વસ્થ રાખંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, સોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમર વવારીયામાં રહેતા બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે ભાઈન બોનો આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. મેં આપ સભીનું સ્વાગત કર્યું હા અમારી આજની કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયો હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક નવા વિષય માટે અમારા ટેમ માટે. મનીષા બોન, આજે આપણી બોનો તકી કાર્યક્રમ મેં વાતચીતનું વિષય હે એનિમિયા, એટલે ખૂનની કમીને આપણે હરતે હમઝ ને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન હરતે રાખ. આપણે દેખો હ કે આ આપણી બોને ની કિશોરી જે બાલિકાએ હે એણાને સ્વાસ્થ્ય તકી જોડ્યું ઘણું મહત્વપૂર્ણ વિષય હે. એનિમિયા જેમ કે ખૂનની કમી જેને આપણે કહો, અક્સર આપણે કઈ બોનને દેખો હો અગર એ આપણને થાકેલી લાગે તો આપણે કહી દો હો કે શાયદ એને ઘર મેં આજે એને વધારે કામ કરતી તું હોગા, યા એને ઘર મેં પામણા આવ્યા હે તો એનથી થાકી ગઈ હોગા કામને ચક્કર મેં. કઈ વખત આકુદાળી ચક્કર આવે તો આપણે કહી દો કે કમઝોરી થઈ ગઈ હોગા, કાલે વ્રત હતું નપ્પા હતું લે આ ખાઈ નાખ પેલું ખાઈ નાખ એમ આપણે કહો. પણ ક્યારે ભાઈ બોનો આપે વિચાર કર્યું હે કે લગાતાર થકાન કમઝોરી ને ચક્કર આવવાને વાય એનિમિયા એટલે ખૂનની કમીનું કારણ ભી થઈ શકે.
0: હવે
1: એનિમિયા એક એવી સ્થિતિ હે જેનમાં શરીરમાં લાલ રક્ત કોશિકાએ યા એનમાં મોજૂદ જે હિમોગ્લોબિન હે એની માત્રા આપણે દેખો હ કે જેટલી જુએ એન તકી કેમ કમ થઈ સા. હિમોગ્લોબિન મનીષા બોન આપણે શરીરમાં અલગ અલગ હિસ્સામાં ઓક્સિજન પુગાવવાનું કામ કરે હે. જે વખત આ કમ થઈ સા તો આપણને કમઝોરી થકાન જેવી સમસ્યા મહેસૂસ થવા લાગે હે. તો આજે આપણે કાર્યક્રમમાં એ જાણંગા એનિમિયા શું કહેવાય હે, આના સામાન્ય કારણ શું હે, આપણી બોને અને કિશોરી બાલિકાઓમાં આનો ખતરો કેમ વધી સા, લક્ષણ શું હે ને બચાવ આપણે હેતે કરી શકા.
0: હવે અંજલી બોન, તો કાર્યક્રમની માધ્યમ કથી આપણે બોને ખતી અણા વિષય માટે ઘણા આકાની વાતે રેંગા, પણ કાર્યક્રમની શરૂઆત મેં હામળા ગીત ને મોરે કરો આપણી વાતી.
1: હવે તો ભાઈન બોનો આપ હામળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબન ગીત્યા શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરી હા આપણે આજને કાર્યક્રમ ઘુમર મી જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા કે આપણે જે બોનોમી એનિમિયાની કમી થઈ જાય એન પ્રત્યે જાગૃત હેતે બને ને આપણે સ્વાસ્થ્યને હેતે સવારે અંજલિબન આયસ અગર વાત કરે કે એનિમિયા હું હે એની તે બોને કેવું ચાંગા કે આપણે ખૂનમાં જે લાલ રક્ત કોશિકાઓ રહી વણામાં હિમોગ્લોબિન નામક પ્રોટીન રહે હિમોગ્લોબિનનું કામ રહે બોનો આપણે શરીરને ઘણા કન હિસ્સે રહે વા ઓક્સિજન પહોંચાડવાનું એવામાં આપણે દેખ કે આપણે શરીરમાં હિમોગ્લોબિન કમ થવા માંડી જાય એવામાં આપણે એનિમિયા થઈ જાય એમ એનિમિયાના ઘણા કન કારણ રહે જેમ કે આપણે શરીરમાં આયરનની કમી બી થઈ શકે પણ આપણે અંજલિ બોને એમને કહી શકે કે એનિમિયા ખાલી આયરનની કમી કરતી જ થાય એમ બોને આપણે ખાલી આ હોસીને દવા સલુ નહીં કરવી હે કે મારમાં આયરનની કમી થઈ ગઈ તો આયરનની ગોળીએ સલુ કરી દઉં એવામાં આપણે ડોક્ટરની સલાહ લેવી હે ને એન બાદ આપણે જાંચ કરાવીને એન બાદ આપણે કઈ બી દવા સલુ કરવી હે વે કરવી હે
1: હવે મનીષા બોન આજ સવે વાત કરો કે આપણી બોનોમાં એનિમિયાની સમસ્યા કેમ મહત્વપૂર્ણ હે આપણે દેખા હો મનીષા બોન કે આપણી જે બોને હે એ જીવનમાં ઘણા એવા અલગ અલગ ચરણ થકી ગુજરે હે જેનમાં શરીરમાં પોષક તત્વની જે જરૂરત હે એ વધારે જરૂરી હે કિશોરાવસ્થામાં આપણું જે શરીર હે એ વધારે તેજી થકી વિકસિત થાય હે માસિક ધર્મ જેને આપણે મહાવારી કહું એ શરૂ થઈ જા ને હર મહિને આપણે રક્તસ્ત્રાવ થવા માંડે હે
0: હવે
1: ગર્ભાવસ્થાની દોરાન માના શરીરમાં ઘણા કાના બદલાવ આવે હે ને પોષક તત્વોની આવશ્યકતા હે એ ભી વધતી જાય હે પ્રસવને બાદ ભી આપણી બોનની શારીરિક સ્વાસ્થ્ય અને પોષણની ઘણી જરૂરત રહે એવામાં આપણા ખાવાનામાં આયરનની બીજા જે જરૂરી પોષક તત્વ હે એ અગર આપણને નહીં મળે તો શરીરમાં ખૂનની કમી ને એને સાથે એનિમિયાનો ખતરો વધી જાય હે એટલે આપણી બોનની કિશોરી જે બાલિકાએ હે એનાને એનિમિયાની રોકથામ ને ટેમ માટે પહેચાન કરીને આને બદલે ઘરેલું ઉપાય ને ડોક્ટરની સલાહ થકી જે બી ચીજે આપણા ડોક્ટર બતાવે એ કરવું શરૂ કરી દેવું હે દેખો આપણે કે આપણને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાએ થઈ શકે
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખ કે કિશોર અવસ્થા આપણે જીવનનું સૌથી મહત્વપૂર્ણ ચરણ રહે એવામાં આપણે દેખ કે આપણે શરીર એવો તેજી થતું વૃદ્ધિની વિકાસ આડી વધે હે એવામાં આપણે દેખ કે આપણે જે કિશોરી રહી વણમાં આપણે દેખ કે મહાવરી હવે સલું થઈ જાય એવામાં આપણે દેખ કે વણમાં આપણે ખૂનની આવશ્યકતા હવે બળી જાય હે એવા ઘણા વખત આપણે દેખ કે આપણે ઘરની સૂર્ય રહી વિવણની સમસ્યા થાય હિ વિની વતાડતી હિ માસિક ધર્મ હું થઈ રહ્યું હે આ ની વતાડતી હિ એવામાં પણ દેખ કે અને હેતી લાપરવાહીને કારણ ખૂનની કમી હે વધતી જાય હેમ ઘણા વખત આપણે દેખ કે આપણે ઘરની સૂર્ય રહી વધે અરે હમસતી નહીં હિ ને ઘણા વખત ખાવાનું છોડી નાખી હિ સબ્જી ને આ ને ખાવું વો ને ખાવું એમ કરીને ના કહી નાખી હિ ને આપણે દેખ કે બજારનું એવા ખાવાનું પેકેજ વાળું આવી જઈએ બહુ જ્યાદા ખાય હિ એવામાં પણ દેખ કે માસિક ધર્મ દોરાન આપણે બોનને આપણે સૂર્યને આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હિ કે આપણે સૂર્ય હું ખાઈ રહીએ વણને પોષણ મળતું કે નહીં મળતું ને વણને સ્વાસ્થ્યની ગંભીરતા કરતી લેવાને આપણે જરૂરત હે બોનો
1: હવે મનીષા બોન આપણી જે બોને હે એને પર્યાપ્ત અને વિવિધતાપૂર્ણ ભોજનને આડી વધવું હોગા કેમ કે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જે આયરન ને ફોલિક એસિડની ગોળી આલી હે એ આપણે સ્વાસ્થ્ય કર્મીની સલાહ તકી હરતે લેવી હે એ હેતી જાણકારી આપણને હોવી જોઈએ આપણે દેખો હો કે આ સબ ચીજે આપણે બદલે ઘણી મહત્વપૂર્ણ હે અગાડી આપણે વાત કરંગા કે એનિમિયાના હું લક્ષણ હે ને આપણે હું ઉપાય કરી શકો પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોનોને આપણે એક ઓર ગીત સંભળાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો સાંભળા ગીત

0: વાઇનબોનું ગીત તો આ શું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસા ફરો કાર્યક્રમ ઘુમર મેં જેમ કે મનીષા બોન ગીત તકી પહેલા આપણે ઘણી અસલ વાત જાણી આય સવે વાત કરો એનિમિયાના હું સામાન્ય લક્ષણ હે તો આપણે દેખો હો કે લગાતાર થકાન મહેસૂસ થવું કમજોરી લાગવું ચક્કર આવવું સિરદર્દ થવું કામ કરવા મેન ભણાઈ જઈ વખત આપણે કરો હો તો આપણે જલ્દી થાકી જા સાંસ ફૂલવું ત્વચા અને આંખની અંદરૂની જે હિસ્સે હિ એનાનું જે રંગ હે એ ફીકું પડવું આ સબ ચીજે આપણને દેખાવા લાગી હે તો મનીષાબેન અગર આપણને આ લક્ષણ દેખાઈ રહે તો આપણને એમ નથી સમજવું કે આપણને એનિમિયા છે આવા આવા લક્ષણ બીજી બીમારીને બી થઈ શકે એટલે આપણે સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને જાંચ કરાવી હે ને ખબર કરવું હે કે અસલિયત મેં આપણને કઈ બીમારી થઈ હે એની સાથે એનિમિયાનો બચાવ બદલે આપણને ખાવાના મેં ધ્યાન રાખવાની જરૂરત હે આપણને આપણે આય પાય મળવા વાળા જે ખાદ્ય પદાર્થ હે એનું સેવન કરવું હે હરે પત્તેદાર સબ્જી દાલે ચના રાજમા બાજરા કુડી કાટકી કુડી કાંગ બટી તિલ મૂંગફલી ગુડ આવી ચીજે ખાવી હોંગા ને આ જે પરંપરાગત અનાજ હે એ આપણા સ્વાસ્થ્ય બદલે ઘણું ફાયદેમંદ રહે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનને કેવું ચાંગા કે આયરન બદલે વણને વિટામિન સી ની બી ખૂબ જરૂરત પડે હે એવા મેં આપણે બોનને કેવું ચાંગા કે વણને ખાવાના મેં જેમ કે નીંબુ આંવલા અમૃત સંતરા ને જે ખાટા જે પદાર્થ રહે જેમ કે ટમાટર આ હિત શામિલ કરવો હે અંજલિ બોન એવામાં પણ દેખો કે આપણે ખાવાના મેં આ હિત શામિલ કરો તે આપણે ખૂનની કમી હેવે કમ થવા માંડી જાય હે
0: હવે એની સાથે મનીષા બોન આપણે દેખો હો કે આપણે ગામોમાં આપણે કે બી આમના તેમ ન સ તો ચાય કોફી આવી સબ ચીજે આપણે પી લો હો પણ આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે ખાવાનું ખાવા બાદ આપણને એની ચીજનું સેવન નથી કરવું કેમ કે ચાય કોફી મેં મોજૂદ જે પદાર્થ રહે એ આપણને ભોજન તકી મળવા વાળું જે આયરન હે એને અવશોષિત કરી લે હે એટલે એને બદલે આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણને ખાવાનું ખાવા બાદ ચાય કોફી કારે બી નથી પીવી અગર આપણે એનિમિયા તકી ગ્રસિત હો તો આપણને ડોક્ટર તકી સલાહ લેવું હે કે આપણે અણી બે ચીજને અલાવા કઈ ચીજે પી શકો એની સાથે પૌષ્ટિક ભોજનનું મતલબ ખાલી મોંઘું ખાવાનું ખાવું જ નથી પૌષ્ટિક ભોજનનું મતલબ હે આપણે ગામની સ્થાનીય ક્ષેત્રમાં ઉપલબ્ધ કઈ કઈ ચીજે હે જેનમાં પોષણ ભરપૂર માત્રામાં રહે આપણે દાલે ચના મોટો અનાજ હરી સબ્જી તિલ મૂંગફલી આ સબ ભી ખાઈ શકો આનમાં ભી ઘણા આકારનું પોષણ રહે હે આપણી જે પરંપરાગત રસોઈ હે જે પહેલે રહેતી હતી એનમાં ઘણા આકારના વિકલ્પ આવે રહેતા હતા જેનથી આપણને પોષણ મળી પાતું હતું હવે આપણને જરૂરત હે અણી સબ ચીજને ઓળખવાની રોજે આપણી થાલી મેં ઉચિત માત્રામાં અણી સબ ચીજને શામિલ કરવાની
1: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે આપણે જે ગામની જે બોને રહી હે વણને અણન પ્રતિ જાગૃત થવાની ખૂબ જરૂરત હે આપણે દેખો કે આપણે જે ગામને બોને રહી હે વે કામમાં અત્રી વ્યસ્ત થઈ જાય હે તે ખાવાનું ખાવું ભૂલી જાય હે ને ઘણા વખત એનિમિયા થઈ જાય હે ને કમજોરી આવવા માંડી જાય હે તે એમ હોશે હે કે મેં તે કામ વધારે કીધું તું ને આ નહીં ખાધું ને અત્રે કમજોરી આવી રહી હે એવામાં બોને આપણે આ મતલબ ધ્યાન રાખવું હે કે જાંચ કરાવવી ખૂબ ઝાદા જરૂરી હે એનિમિયા ફર્સ્ટ વખત થાય હે તે આપણે તે સામાન્ય સમજી લો પણ આ ધીરું ધીરું વધતું જાય હે ને આપણે શરીરમાં બળી જાય હે એને સાથે અંજલિ બોન દેખો કે આપણે ઘણા કાની બોને રહી હે જે ગર્ભપાત કરી હિ એવામાં પણ દેખો કે આપણે બોનને ખૂનની ખૂબ ઝાદા જરૂરત રહે એવામાં પણ દેખો કે શિશુ બલદે બી ખૂનની જરૂરત પડે હે તે આપણે બોનને પૌષ્ટિક ભોજન ખાવું હે સ્થાનીય જે અનાજ હે બી ખાવું હે એવામાં પણ દેખો કે એનિમિયા જેવી આ જે બીમારી હે આ કમ થાયગા ને આપણે જો શિશુ થાયગા વો બી સ્વસ્થ રહેગા ને આપણે સ્વાસ્થ્ય હે વો બી બહેતર રહેગા
0: હવે મનીષા બોન અગર આપણે આપણી થાલી મેં રોજ ચાવલ ને રોટી સ્લંગા ને બીજા જે ખાદ્ય પદાર્થ હે એનાની ચીજને કમ રાખંગા તો આપણું જે શરીર હે એને પર્યાપ્ત પોષણ ને મળેગા એટલે આપણને કોશિશ કરવી હે કે ભોજન મેં અનાજ ને દાલ ને હાથે બીજા જે પ્રોટીન મળવાવાળી સબ્જી એન મોસમી ખાદ્ય પદાર્થ હે એ બી આપણને શામિલ કરવા હે કેમ કે આ સપ્તકી મોટી ચીજ હે કે અગર આપણે આપણા ખાવાનામાં વિવિધતા રાખંગા તો આપણા શરીરને હિતાય જે જરૂરી પોષક તત્વ મળવા જોઈએ એ મળેગા એનિમિયા કેવલ ખૂનની કમીનું નામ જ નથી બોને આ આપણા રોજમર્રાના જીવન કામ કરવાની ક્ષમતા ભણાઈ ગર્ભાવસ્થા તે સમગ્ર સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે પણ અસલ વાત એ હે કે આપણને ટેમ માટે અગર આપણે આને ઓળખી જઉં તો આપણે જરૂરી કદમ ઉઠાવીને આન તકી વચી શક આપણને રોજે આપણી દિનચર્યામાં ધ્યાન રાખવું હે કિશોરી બાલિકાઓને પોષણનું ધ્યાન રાખવું હે ગર્ભાવસ્થામાં જે બોન હે એને નિયમિત જાંચ કરાતે રહેવું હે થોડી સી અગર આપણને કમજોરી લાગી રહી હે તો તરત જઈને ડોક્ટર તકી સંપર્ક કરવો હે આજ તકી ભાઈ બોનો આપણને એક નાની સી શરૂઆત કરવી હે कि घर की थाली में अपने विविधता बनावी राखी है। स्थानीय पौष्टिक खाद्य पदार्थों ने महत्व आलव है। किशोरी ने अपनी जो बुने हैं इन्होंने स्वास्थ्य की जो बातें हैं ये खुली ने इक्का विजा तक ही करनी है। स्वास्थ्य विभाग की जो सेवाएं हैं इन्होंने लाभ लेव है ने जरूरत पड़वा माते टाइम माते जांच करवा करावी है, क्योंकि स्वस्थ बोन स्वस्थ किशोरी स्वस्थ माँ आस है स्वस्थ परिवार की मजबूत नींव।
1: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે દેખી રહીએ કે કાર્યક્રમના માધ્યમ કથી આપણે બોન ખતી આના વિશે માટે ઘણા આકાની વાત થઈ ગઈ હે, તેમ બી થજો હે કાર્યક્રમ કથી સૂટ પડવાનો સૂટ તે પડે પણ જાતે કથી પહેલ એક બીજું કી થાંભળી લ
0: હવે

0: ભાઈનબુનું ગીત તો આવીશું પૂરું નણસ ગીત હાથે, હવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડસુટ. આશા કરા હું કે આજે કાર્યક્રમ મેં અમારી અબ તક જે ભી વાતે રહી હિ આપને કમી હોંગા તો બોને આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણા પતા માતે.
1: હવે ભાઈન બોનો લખી લો અમારું પતું, અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે એના ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9414082643.
0: એની સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો, એની માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માં એક નવા વિષય ની હાતી. તાર હુદી
0: રામ રામ રામ રામ.

સાંભળો, ઘર થકી નીકળતે વખતે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

બોનો બીજા કાર્યક્રમની શરૂઆત થાકા જેની કેમ બાળકોનું બાળપણ એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશરની મો આપની બોન અંજલિ પારેશરની હાથે અણસક્રમે આગાડી બણંગા આપણે કિસાન ભાઈ બોનો તકી છોડું કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મોન મારા હાથે રેંગા મારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની જ કડીમાં આપણા ગાડી બળંગા આપણા અધિકાર કાનૂન ને નિયમ થકી જોડું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની મું આપની મૂન અંજલિ પારેશર ની હાથે. શ્રોતાઓ બીજું કાર્યક્રમ શું થાગા ઠીક 7:30 માટે કાર્યક્રમ ઘુમર. આ કાર્યક્રમ લઈને આવીગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ની મું આપની મૂન અંજલિ પારેશર. ક્રાઇમ બોનું એની બાદ ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવીગા અમારે રેડિયો સાથી અણા સાથે મનોરંજન ની થાગા પૂરી ભરમાં જેની આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત ઠીક 8:30 માટે. એની બાદ ભાઈ બોનું ઠીક 9:10 સુધી આપ હામરોગા કાર્યક્રમ શામી કસર. તો ભાઈ બોનું આ તો હતી આપણે હાજરની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ની આસ્થા થકી જોડ કાર્યક્રમ આરાધના થકી.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાંવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बुन ने आपनी बोन अंजलि नु राम राम। किसान भाई बोन आप हमरी रहो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनु घणेमान स्वागत करो हो अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। જેમ કે ભાઈ બોનો અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયને હાથે તો ભાઈ બોનો આજે અમારી કાર્યક્રમમાં આપ તકી વાતચીતનો વિષય હે કે આપણા પોષણવાડીમાં ઉગાડી તકી સબ્જી હે ને એને સાથે પ્રાકૃતિક જે સબ્જી હે એનો હું મહત્વ હે તો આના વિષય માટે કાર્યક્રમ ખેતીવાડીમાં અમારી આપ તકી ખણાકની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એની પહેલા આપને હમરા વિદા ગીતને મરે કર આપણી વાતે તો ભાઈ બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાત વાગડ રેડિયો 90.8 FM માટે।

0: નાઇનબોનું ગીત તો આયશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે નાઇનબોનું ગીત થકી પહેલે અમે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે પ્રાકૃતિક સબ્જી હે ને પોષણવાડી મેં જે ઉગાડી થકી સબ્જી હે એના હું ફાયદો હે ને આપણે ભાઈ બહેનોને આ સબ્જી કેમ કરવી શું હે, તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણા કાર્યક્રમ થકી જોડી રહે બાપુ કાકા. તો સપ્તાહ પહેલા આપણે હામરી લણાની વાતે મોરે કર આપણી વાતે. રામ રામ બાપુ કાકા.
1: રામ રામ
0: બાપુ કાકા, આપનું ઘણીમાન સ્વાગત કરું હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપ ટેમ ટેમ માટે કાર્યક્રમ થકી જુડો હો ને ખેતીવાડી થકી જુડી જાણકારી આપણા ભાઈ બહેનોને આલો હો, તો આજે આપણી કાર્યક્રમ મેં વાતચીતનો વિષય હે કે પ્રાકૃતિક સબ્જી ને ઘર મેં પોષણ વાટિકા લગાવવાનું હું મહત્વ હે. તો સપ્તાહ કે પહેલા આપ મને એ વાર્તાડો કે પ્રાકૃતિક યા ઘર મેં ઉગાઈ ગઈ જે સબ્જી હે એ આપણા સ્વાસ્થ્ય બદલે હરતે ફાયદેમંદ થઈ શકે.
1: ઘણી તાજી વાત કરી, કેમ કે આજકલ અમારા ભાઈ હે, અમારા કિસાન ભાઈ હે, અમારા જે શ્રોતા હે એ ઘણા ખરા ભાઈ હોય કે સબ્જીનું મહત્વ સમજતા નથી.
0: હવે
1: એટલે નથી સમજતા કે ભાઈ મહેનત કોણ કરે, વધુ મહેનત કરવી પડે એમ કરીને કાંઈ સબ્જીનું મહત્વ નહીં, એની વાત ઉપર ધ્યાન દેતા નથી. અને અમને વિશેષ કરીને જે પ્રાકૃતિક જે સબ્જીયા હે અને એની સબ્જીનું જે ઉત્પાદન હે, આજે હું વાત કરું તો આજના સમયમાં હમણાં તરતની ઘડી આ જે સમય ચાલી રહ્યો હોય, પાણીનું ધીરે ધીરે પાણી પડી રહ્યું હોય, રોકી રોકીને પાણી પડી રહ્યું હોય, એવી સ્થિતિમાં આજે કેકોડાનો ભાવ જે પ્રાકૃતિક સબ્જીયા હે જેને કોણે ઉગાડતું નથી આપોઆપ ઉગે અને એનો ભાવ આજની તારીખમાં 200 રૂપિયા હે, 2 રૂપિયા કિલો, આટલી મહેંગી સબ્જીયા હે. ને એ અમારા શરીર બદલે ખૂબ લાભદાયક હે. ને અમારા શરીર બદલે હું, અમારા પરિવાર બદલે, અમારા બચ્ચા બદલે હું કે એને ખવા થકી અમારું શરીર, અમારું સ્વાસ્થ્ય એનો એટલો ફાયદો હે કે જેને કંઈ ડોક્ટર બી એની કંઈ ગણના નથી કરી શકતા. એને હાથે હાથે એક ટીંડુરીની વાત કરું હું કે ટીંડુરી બી મતલબ કોણે લગાડતું નથી, એ બી પ્રાકૃતિક હે. તો પ્રાકૃતિક જે સબ્જી હે એની સબ્જીનો એટલો ફાયદો હે કે જેના આપણા શરીર બદલે ખૂબ લાભદાયક હે અને એની સબ્જીનો જ્યાદાતર ઉપયોગ અમને કરવો જોઈએ.
0: હવે
1: ને બીજી ચીજ હું બતાડું કે જે ઘેરની જે સબ્જી આપણે વાત કરો, તો ઘરની જે સબ્જી હે એ ઘરની સબ્જી જે અમે ઉગાડ તો ઘરમાં ઉગાડીને અમે એનો ઉપયોગ કરા, તો એનમાં શું હોય કે અમારે મનપસંદ અમે ઉગાડી દઉં, પણ કંઈક કંઈક શું થાય કે એવા કંઈક રોગ લાગી જાય, તો એ મહેનત કરવા બાદ બી સહી ઢંગ થકી એનો ઉપજ નથી આવતો અને સહી ઢંગ થકી લાગતી નથી. તો એના બદલે અમને શું થઈ રહ્યું કે વિશેષ કરીને એની વાતનું અમને ધ્યાન રાખવાની આવશ્યકતા હે કે ભાઈ જો સબ્જીઓ પ્રાકૃતિક હે અને અમારી ઘરની ઉગાડેલી બીએમાં ખૂબ અંતર હે. તો અંતર એટલે હે કે જે પેલી જે સબ્જી હે એ પ્રાકૃતિક હે અને પેલી અમે ઘેરે જ ઉગાડે હા એ સબ્જી કહ્યું કે તેવો રોગ પ્રકોપ થઈ જાય તો એ લાગતી નથી, ને લાગી ગયા ભી ખરી તો અમે એમાં અમારું નુકસાન બી થઈ રહ્યું હે. નુકસાન એટલે થઈ રહ્યું હે કે અમે જાણતા નથી એની વાતને, ફળ દઈને અમે દવા જારી દઉં તો પછી આપણે તો શરીર બદલે નુકસાન હે ને, તો એ અમે એવું કામ કેમ કરો.
0: તો જેમ કે આપ ઘણી અસલ વાતે બતાડી રહો અમારે ભાઈ બહેનોને, આ સવે બતાડો કે પોષણ વાટિકા મેં કઈ કઈ સબ્જી આપણે આસાની થકી ઉગાડી શકું.
1: બહુત અચ્છી વાત કરી ભાઈ કે પોષણ વાટિકામાં એમે કે વધુ મહેનત ને પડે ને એના આધાર થકી આપણી આપ જેવી જમીન હે, જમીનના આધાર થકી જલ્દી ઉગી જાય એવી સબ્જી અમને કમાવી જોઈએ. જે આજકાલ શું હોય કે ચવલા, ચવલા ફડીના રોપો નાખી દીધા અમે તો ચવલામાં કાંઈ વધારે મહેનત કરવી પડતી નથી અને આસાની થકી એને પાણી મળી જાય અને પાણી પીવે ને આરામ થકી ચવલાની જે ખેતી હે એ બી આરામ થકી થઈ જાય અને ખાવા બદલે બી પૌષ્ટિક એ, તો અમારા સ્વાસ્થ્ય બદલે ખૂબ ફાયદો. બીજી ચીજ દેશી ભીંડી, દેશી ભીંડીમાં કાંઈ મહેનત નથી કરવી પડતી. આજે અમે ખેતરમાં નાખી દેવા આવડે લાગી ગઈ, અમે ખેતરમાં નાખી દીધી આવડે લાગી ગઈ આરામ થકી, તો આપણે હાજે હવારે આપણે ઘરની સબ્જી આપણે ખુદને હાથની નાખેલી સબ્જી આપણે ઘરમાંથી લાવીને ખા તો અમારે અમારા શરીર બદલે બઢિયા, તો એનો અમારો ફાયદો થઈ જતો કોઈ. આજ બેગનની સબ્જી અમે કહ તો આજે અમે પોદર હર ઘરને આંગણા મેં પોદર લગાડી દો, 5-5 10-10 પોદર લગાડી દો તો અમારે લે ટમાટર ઘરનું લગાડી દો, તો એ ટમાટર ખટ્ટું રહે, ઘરનું ટમાટર રહી, છોટી જે ટમાટર છોટો છોટો બીજ રહે અને છોટો છોટો જે ટમાટર લાગે એ અમારે બદલે ખૂબ ફાયદા બંધે. તો હાઇબ્રિડ અમે કેમ કરા, અમે તો અમારે ઘેરની સબ્જી કરા અને ઘેરની સબ્જી કરીને અમે અમારે ઘેરમાં વેપાર, તો અમારા શરીર બદલે ખૂબ ફાયદા બંધ
0: થઈ શકે. હવે તો આ સવે તક આપ અમારા ભાઈ બહેનોને એ બતાડો કે ઘરમાં ઉગાઈ ગઈ જે સબ્જી હે એ બજાર તક આપણે જે સબ્જી લઈને આવા હ ઇનમે હું અંતર રહે હે.
1: અરે એ તો એટલું અંતર હે કે ભાઈ જી બજારની સબ્જી હે ભગવાન જાણે કે થકી આવી રહી છે

0: સબ્જીયા કે ને ખબર નથી કે બહારની સબ્જી આજકાલ હું કે પેલો નામ લેવાય પોલિયો હાઉસ એમ કે તો એ ભાઈ એને દુનિયાભરની દવાઈઓનો ઉપયોગ કરીને સબ્જીયા બજારમાં આવી રહી છે ને એ સબ્જીયા બજારમાં આવે તો એ લોકો એની સબ્જીને ખરીદે તો દુનિયાભરની દવાઈ એ તો એ દવાઈવાળી સબ્જી અમે એનો ઉપયોગ કરાં તો અમારા શરીર બદલે અમને એટલું નુકસાન હે કે જેનો બીમારી થકી બચવું કાઠું કામ થઈ જાય તો એ અમારે બજારની સબ્જી એનો ઉપયોગ વધારે કરવો નથી અને અમને અમારી જે ઘરની જે સબ્જી ઉગાડેલી હે એનો અમને ઉપયોગ કરવો જોઈએ અમારા ઘરની સબ્જી અમે ખંગા તો અમારા શરીર બદલે ફાયદાબંધ હે અને બહારની સબ્જી આગળ લાવીને અમે ખંગા તો અમારા શરીર બદલે નુકસાન હે તો આ મૂળની વાત ઉપર આ વાત હું કહેવા ચાહુંગા
1: કાકા આપણે કમ જગમે ભી આ પોષણ વાળી લગાડી શકો એને બદલે આપ આપણા ભાઈ બહેનોને હું કેવું ચાહોગા
0: ભાઈ મારું તો એટલું કેવું હોય કે વધારે જગા નહીં મળે તો કાંઈ નહીં અગર ટૂંકી જમીન હે બે તીન પાળા થાય એટલી તો અડધા પાળા મેં લસણ કર દો અડધા પાળા મેં ભીંડી કર દો અડધા પાળા મેં આપણે ટમાટર કર દો અડધા પાળા મેં પાલક કર દો તો અમારી અલગ અલગ પ્રકારની જે સબ્જીયા હે એ અમે થોડું થોડું કરીને અમે નાખી દેગા તો તીન ચાર પાળા અગર અમને મળી જાય તો આરામથી અમારે ઘર બદલે અમારું સુવિધા થઈ જાય ને ઘરની સબ્જી અમે ખાતા થઈ જાય તાકી અમને કા બજારમાં લેવા જવું પડે નહીં તો આ વિશેષ કરીને નાની નાની જે અમારી જે કમ જમીનમાં થોડું પાણી મળી જાય અને એના કમ પાણીમાં આરામ થકી અમારે ઘરનું પોષણ અગર મળી જાય પોષણવાડીમાં તો અમારે કેને કેને જવાની જરૂરત નથી અને અમારે બાજાર ઉપર અમે નિર્ભરતા અમારી કમ રહેગા ને કેમ કે અમે ઘરનો ઘર અમે અમે ઘરની સબ્જી વેપાર કરતા આપણે બજારમાં કેમ જવું પડેગા તો એના બદલે બજારમાં જંગા તો આજે હર સબ્જીનો ભાવ આજે કેટલો ટાઈટ ભાવ હે તો એવી સબ્જી આપણે 60 રૂપિયા ને 60 રૂપિયા કિલો આપણે કેથી લાવાંગા એટલે આપણે બજાર ઉપર નિર્ભરતા કમ કરવી હે એના બદલે અમને અમારે ઘરની સબ્જી ઉગાડવી જરૂરી હે અને ઘરની સબ્જી ખાંગા તો અમારા સ્વાસ્થ્ય બદલે બી અમને લાભદાયક રહેગા
1: હવે તેમ કે આપ ભાઈ બહેનોને ઘણી અસલ જાણકારી આલી રહો આ સવે હું જાણવું ચાહુંગા કે મોસમને અનુસાર સબ્જીનો ચુનાવ આપણને હરતે કરવો જોઈએ
0: ભાઈ જેવો જેવો ટાઈમ સમજી લો કે હમણાં આ વરસાદ થઈ રહી છે તો વરસાદમાં વરસાદી ભેંડા આવે તો વરસાદી ભેંડા અમે લગાડંગા તો હમણાં મતલબ એને નુકસાન નહીં થાયગા બેગન હે બેગન હું કે જોનો જે પોદો લગાડી લે તો એ જોનો પોદો લગાડી તો એ બેગન હે આપણે ખાવામાં સહી નથી રહેતું કેમ કે એ આપણે હું શરીર બદલે નુકસાન કરે તો અમને જે અમારું જે પોદું જે અવળે જે લગવા વાળું જે સબ્જીયા હે હમણાં સમજી લો કે પાણી પીડ્યું ટાઈમે લગાડી દીધું તો હવે લગવા બદલે ધીરે ધીરે શરૂ થઈ ગયા તો આરામથી કે અમારે જે ટાઈમ જે અગાડીનો જે સમય આવી રહ્યો અમારો જે કાર્ડનો જે સમય આવી રહ્યો હે એના પે અહીં સુધી અમારા હમણાં હમણાં તક અમારી સબ્જીયા આ સાલતી રહેગા હમણાં હું કે 16 લાગી ગયા ખેતર મેં 16 લાગી ગયા આપણે 22 16 નાખી લાવી તો આપણે એ બી સબ્જી મળી જાયગા એના બાદમાં ઘરની જે ભીંડી હમણાં વાળી ભીંડી હે એ કામમાં આવી જાયગા એને બાદમાં અમારું જે સમજી લો કે કાચરી હે કાચરી અમારી પ્રાકૃતિક કાચરી એવી સબ્જી હે કે અમારા શરીર બદલે એટલો ફાયદો હે કે જેને કાચરીનો અગર હુકમડી કરીને અમે ખાંગા તો બી અમારે ખૂબ ફાયદો અમારા શરીર બદલે ફાયદો રહેગા તો આજકાલ હું કે લોકો હમણાં કાચરીની સબ્જી બી આજકાલ ખાઈ રહ્યા હે ટીંડુરીની સબ્જી ખાઈ રહ્યા હે તો એવા પ્રકારની જે સબ્જી હે એને ખાવા થકી અમારા શરીરમાં ખૂબ અમારો ફાયદો રહેગા
1: આ સવે હું આપ તક એ જાણવું ચાહી રહી હું કે આપણે જે ભાઈ બોન હે એ અણી પોષણ વાટિકામાં રાસાયણિક ખાદની જગ્યાએ જૈવિક ખાદનો ઇસ્તેમાલ હરતે કરી શકે નાનું હું મહત્વ હે
0: ભાઈ હ્યુદી હટ વાત હે રાસાયણિક ખાદ અને જૈવિક ખાદ અમારે જે ઘરનું ખાતર જેને કહીએ દેશી ખાતર જેને કહીએ અને રાસાયણિક ખાતરનો ને પેલો રાતર દાળ તો ફરક હે અમે તો એ ચાહી રહ્યા કે ભાઈ આપણે પછી રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ આપણે કમ જમીન હે અને અમારી પોષણ વાટિકા અમારા ઘરને અમારે ખુદને ખાવા બદલે અમે કમાઈ રહ્યા હા તો પછી એમાં આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કેમ કરવો પડેગા એમાં કરવો જ નહીં જોઈએ અમે તો દેશી ખાતરનો અમને ઉપયોગ કરવો જોઈએ ને અમારે જૈવિક ખાતર રહેગા તો જૈવિકમાં અમારો ખૂબ ફાયદો થાયગા અને અમારી જે સબ્જી આવી ને તો હાડેગા અને ને એને ખરાબો થાયગા ને કયા પ્રકારનો બી એમાં કોઈ જાનવર બી નહીં પડેગા તો અમે સ્વચ્છ રહેવા બદલે સાફ સુથરી સબ્જી ખાવા બદલે અમે દેશી ખાતરનો ઉપયોગ કરંગા અને કમ જમીનમાં બઢિયા ઉત્પાદન બદલે અમારું જે ઘરનું જે બીજ હે આનો આને વેપારો અમે કરંગા અને દેશી સબ્જી ખાંગા તાકી ઘરમાં ઉગાડીને ખાંગા ને અને ઘરમાં જે અમારું જે ખાતર હે દેશી અમારા ગાય ભેંસનો એનો ઉપયોગ કરતા રંગા ન તો અમારી જમીન ખરાબ થાયગા અને ન અમારું શરીર ખરાબ થાયગા ને સબ્જી બઢિયા પેદા. થઈ શકે તો એના બદલે અમને દેશી ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે અને રાસાયણિકનો ઉપયોગ નથી કરવો.
1: અગર કયા પરિવાર કની જમીન ને હવે થી ગમલો બોરી યા પુરાના જે ડિબ્બા હે એના મે ભી પોષણ વાટિકા લગાડી શકે?
0: બિલકુલ તાજી વાત કીધી આ તો. એમ હે કે જમીન કને ક નથી તો આજકાલ હું કરી આ લોક ઘણા ખરા ભાઈ મે કે આપણે છોટો છોટો ડિબ્બા પડી લાગે રે છોટો છોટો આપણે જો ગમલો હે યાર છોટો છોટો અમારે કોઈ ગામડે મે કોઈ જમીન કમ હે તો સમજી લો કોઈ તગારા પડા હે યા કોઈ આપણી કોઈ પ્લાસ્ટિક કોઈ બાલ્ટી હે તો એનામાં મિટ્ટી ભરી અને અમે અગર બે બે તીન તીન પોદા ઘર લગાડી દો તો આરામ થકી કમ પાણીમાં ઘેરે આરામ થકી ઘરના આંગણા મેં લગાડી દો તો બી આરામ થકી અમારે ઘરે અમારે ખાવા બદલે તો આરામ થકી સબ્જી પેદા થઈ જાયગા તો અમને કાંઈ નુકસાન થાય ને અને અમારી ઘરની જે સબ્જી હે એને અમને બીજાને કાંઈ પૂછવા જવા પડે ને તો એના બદલે અમને એને છોટો છોટો જે ગમલા હે તગારા હે અમારે જે બાલ્ટી હે નાની નાની યા કોઈ તૂટેલી ફોડી અમને કોઈ કામ નથી આવતી એવી ચીજમાં અમે મિટ્ટી ભરી અને દેશી ખાતર નાખી અને અમારા આંગણા મેં સગર અમે ઘેરનું પાણી થોડું થોડું નાખતા રહેગા તો બીજ જલ્દી ઉગી જાયગા અને આરામથી અમારે ઘેરે ખાવા બદલે સબ્જી થઈ શકે.
1: હવે કાકા ઝીમકી આપે ઘણી અસલ વાતે આપણે ભાઈ બહેનોને બતાડી હે તો અંત મેં આપ આપણે જે ભાઈ બહેન આ કાર્યક્રમ સાંભળી રહે એનાને હું સંદેશ આપવા ચાહોગા?
0: હું તો આ વાત મૂકવું ચાહુંગા કે સબથી પહેલે તો અમારા જે કિસાન ભાઈ હે એને બિલકુલ બજાર ઉપર નિર્ભર રહેવું નથી પહેલી વાત તો. બીજી ચીજ દરેક પ્રકારની અમારી સબ્જીયા હે એ સબ્જીયા અમને અમારા ઘરની સબ્જીયા અમને ઉગાડવી હે અને ઘરની સબ્જી અગર ખાંગા તો અમારા પરિવાર બદલે અમારા શરીર બદલે અને અમારો જે પશુધન હે એ બી વ્યવસ્થિત તરીકા થકી આનો ઉપયોગ કરી શકે કેમ કે અગર વધારે એમાં ઘાસ ઉગેગા બીજું ચીજ અમારો પશુધન બી ખાઈ શકેગા તો ભાઈ એને બહાર નાખવું નહીં પડેગા કેમ કે સહી સબ્જી અગર અમે દેશી ખાતરનો ઉપયોગ કરેગા તો પછી અમારું જે પશુધન હે તો એ એમાં સારો ઉગેગા તો એ સારો બી તો કામમાં આવેગા તો આપણે બીજાને ઘેરે કેમ જવું પડેગા. તો મારો કિસાન ભાઈને જ કેવું હોય કે ભાઈ આપણે ઘેરે જે બી સબ્જી હે જે બી બીજ હે ઘેરનું બીજ નાખો અને ઘેરનું બીજ નાખીને આપણે ઘેરે સબ્જી ઉગાવો અને આપણે દેશી સબ્જી ઉગાવી અને દેશી ખાતર વાપરો અને આપણે શરીરને બળિયા રાખો. આ સાણી વાત ઉપર આ મોકા ઉપર મારે વાત કીવી હે.
1: ધમકી આપે ઘણી અસલ વાત આપણે ભાઈ બહેનોને બતાડી હે તો હું આપનો ધન્યવાદ કરવું ચાહુંગા કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યો અને મને આટલી અચ્છી જાણકારી આપી.
0: જય ગુરુની.
1: ઝીમકી ભાઈ બહેનો હવે આપણે વેસમે પ્રભુ કાકા જોડે તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી ઘણી આકીની વાતે બતાડી હિ. આશા કરો હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પાડવાનું તો સૂટા તો પાડો પણ સાથે પહેલે હામરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટા.

0: कार्यक्रम घूमर हमर वारिया मर हत्ता बोनो ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलीनू
0: राम राम होवे भाइयों बोनो आप सब हमले रिया हो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नो स्वागत करे हां हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे बोने लीने हाजिर थे के हो कार्यक्रम घूमर ने लीनी एक नया विषय माते अमारे टाइम माते मनीषा बोन आज आपड़ी बोनो ते की कार्यक्रम में बातचीत नो विषय है एनीमिया એટલે ખૂનની કમીને આપણે હરતે હમઝ ને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન હરતે રાખ. આપણે દેખો હ કે આ આપણી બોને ની કિશોરી જે બાલિકાએ હે એણાને સ્વાસ્થ્ય તકી જુડ્યું ઘણું મહત્વપૂર્ણ વિષય હે. એનીમિયા જેમ કે ખૂનની કમી જેને આપણે કહ અક્સર આપણે કઈ બોને દેખો હ અગર એ આપણને થાકેલી લાગે તો આપણે કહી દો હ કે શાયદ એને ઘરમાં આજે એણે વધારે કામ કરી દીધું હોગા યા એને ઘરમાં પામણા આવ્યા હે તો એને તકી થાકી ગઈ હોગા કામને ચક્કરમાં. કઈ વખત આકુદાળી ચક્કર આવે તો આપણે કહી દઉં કે કમઝોરી થઈ ગઈ હોગા, કાલે વ્રત હતું, નપ્પા હતું, લે આ ખાઈ નાખ પેલું ખાઈ નાખ એમ આપણે કહો. પણ ક્યારે ભાઈ બોનો આપે વિચાર કર્યો હે કે લગાતાર થકાન કમઝોરી ને ચક્કર આવવાની વાય એનીમિયા એટલે ખૂનની કમીનું કારણ ભી થઈ શકે.
0: હવે
1: એનીમિયા એક એવી સ્થિતિ હે જેનમાં શરીરમાં લાલ રક્ત કોશિકાએ યા એનમાં મોજૂદ જે હિમોગ્લોબિન હે એની માત્રા આપણે દેખો હ કે જેટલી જુએ એની તકી કેમ કમ થઈ સા. હિમોગ્લોબિન મનીષા બોન આપણે શરીરમાં અલગ અલગ હિસ્સામાં ઓક્સિજન પુગાવવાનું કામ કરે હે. જે વખત આ કમ થઈ સા તો આપણને કમઝોરી થકાન જેવી સમસ્યા મહેસૂસ થવા લાગે હે. તો આજે આપણા કાર્યક્રમમાં જાણંગા એનીમિયા શું કહેવાય હે, આના સામાન્ય કારણ શું હે, આપણી બોને અને કિશોરી બાલિકાઓમાં આનો ખતરો કેમ વધી સા, લક્ષણ શું હે ને બચાવ આપણે હેતે કરી શકા.
0: હવે અંજલી બોન તો કાર્યક્રમની માધ્યમ કથી આપણે બોને ખતી આના વિશે માટે ઘણા અક્કાની વાતે રેંગા. પણ કાર્યક્રમની શરૂઆતમાં હમણાં આ ગીતને મોરે કરો આપણી વાતી.
1: હવે તો ભાઈ બોનો આપ હમળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબન ગીત આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરી હા આપણે આજને કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણ વાત કરવા વાળા હા કે આપણે જે બોનોમી એનિમિયાની કમી થઈ જાય એન પ્રત્યે જાગૃત હેતે બનીને આપણે સ્વાસ્થ્યની હેતે સવારે અંજલિબન આયસ અગર વાત કરે કે એનિમિયા હું હે એની તે બોને કેવું ચાંગા કે આપણે ખૂન મેં જે લાલ રક્ત કોશિકાઓ રહી વણામાં હિમોગ્લોબિન નામક પ્રોટીન રહે હે હિમોગ્લોબિન નું કામ રહે બોનો આપણે શરીર ને ઘણા કન હિસ્સે રહે વા ઓક્સિજન પહોંચાડવાનું એવામાં આપણે દેખ કે આપણે શરીર માં હિમોગ્લોબિન કમ થવા માંડી જાય એવામાં આપણે એનિમિયા થઈ જાય એમ એનિમિયાના ઘણા કન કારણ રહે જેમ કે આપણે શરીર માં આયરન ની કમી બી થઈ શકે પણ આપણે અંજલિ બોને એમને કહી શકો કે એનિમિયા ખાલી આયરન ની કમી કરતી જ થાય એમ બોને આપણે ખાલી આ હોસીને દવા સલુ નહીં કરવી હે કે માર માય આયરન ની કમી થઈ ગઈ તો આયરન ની ગોળીએ સલુ કરી દઉં એવામાં આપણે ડોક્ટર ની સલાહ લેવી હે ને એન બાદ આપણે જાંચ કરાવીને એન બાદ આપણે કઈ બી દવા સલુ કરવી હે વે કરવી હે
1: હવે મનીષા બોન આજ સવે વાત કરો કે આપણી બોનો મે એનિમિયા ની સમસ્યા કેમ મહત્વપૂર્ણ હે આપણે દેખા હો મનીષા બોન કે આપણી જે બોને હે એ જીવન મે ઘણા એવા અલગ અલગ ચરણ થકી ગુજરે હે જેન મે શરીર મે પોષક તત્વ ની જે જરૂરત હે એ વધારે જરૂરી હે કિશોરાવસ્થા મે આપણું જે શરીર હે એ વધારે તેજી થકી વિકસિત થાય હે માસિક ધર્મ જેને આપણે મહાવારી કહું એ શરૂ થઈ જા ને હર મહિને આપણે રક્તસ્ત્રાવ થવા માંડે હે
0: હવે
1: ગર્ભાવસ્થા ની દોરાન માનસ શરીર મે ઘણા કાના બદલાવ આવે હે ને પોષક તત્વો ની આવશ્યકતા હે એ ભી વર્તી જાય હે પ્રસવ ને બાદ ભી આપણી બોનો ની શારીરિક સ્વાસ્થ્ય ને પોષણ ની ઘણી જરૂરત રહે એવા મે આપણા ખાવાના મે આયરન ની બીજો જે જરૂરી પોષક તત્વ હે એ અગર આપણને નહીં મળે તો શરીર મે ખૂન ની કમી ને એને સાથે એનિમિયા નો ખતરો વધી જાય હે એટલે આપણી બોને ની કિશોરી જે બાલિકા હે એના ને એનિમિયા ની રોકથામ ને ટેમ માટે પહેચાન કરીને આને બદલે ઘરેલું ઉપાય ને ડોક્ટર ની સલાહ થકી જે બી ચીજે આપણા ડોક્ટર બતાવે એ કરવું શરૂ કરી દેવું હે દેખો આપણે કે આપણને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે કિશોર અવસ્થા આપણે જીવનનું સૌથી મહત્વપૂર્ણ ચરણ રહે એવામાં આપણે દેખો કે આપણે શરીર હે તેજી ખતું વૃદ્ધિ વિકાસ આડી વધે હે એવામાં આપણે દેખો કે આપણે જે કિશોરી રહી વણમાં આપણે દેખો કે મહાવરી હે વે સલુ થઈ જાય એવામાં આપણે દેખો કે વણમાં આપણે ખૂનની આવશ્યકતા હે બળી જાય હે એવામ ઘણા વખત આપણે દેખો કે આપણે ઘરની સૂર્ય રહી વિવણની સમસ્યા થાય હે વી નિવતાડતી હિ માસિક ધર્મ હું થઈ રહ્યું હે આ નિવતાડતી હિ એવામાં આપણે દેખો કે અને હેતી લાપરવાહી કારણ ખૂનની કમી હે વે વધતી જાય હે ઘણા વખત આપણે દેખો કે આપણે ઘરની સૂર્ય રહી વધે અરે હમસતી નહીં હિ ને ઘણા વખત ખાવાનું છોડી નાખી હિ સબ્જી ને આ ને ખાવું વો ને ખાવું એમ કરીને ના કહી નાખી હિ ને આપણે દેખો કે બજારનું એવા ખાવાનું પેકેજ વાળું આવી જઈએ વો જ્યાદા ખાય હિ એવામાં આપણે દેખો કે માસિક ધર્મ દોરાન આપણે બોનને આપણે સૂર્યને આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હિ કે આપણે સૂર્ય હું ખાઈ રહીએ વણને પોષણ મળતું કે નહીં મળતું ને વણને સ્વાસ્થ્યની ગંભીરતા કરતી લેવાને આપણે જરૂરત હે બોનો
1: હવે મનીષા બોન આપણી જે બોને હે એને પર્યાપ્ત અને વિવિધતાપૂર્ણ ભોજનને આડી વધવું હોગા કેમ કે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જે આયરન ને ફોલિક એસિડની ગોળી આલી હે એ આપણે સ્વાસ્થ્ય કર્મીની સલાહ તકી હરતે લેવી હે એ હેતી જાણકારી આપણને હોવી જોઈએ આપણે દેખો હો કે આ સબ ચીજે આપણે બદલે ઘણી મહત્વપૂર્ણ હે અગાડી આપણે વાત કરંગા કે એનિમિયાના હું લક્ષણ હે ને આપણે હું ઉપાય કરી શકો પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોનોને આપણે એક ઓર ગીત સંભળાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો સાંભળા ગીત

0: ભાઈબંધો ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે મનીષાબેન, ગીત થકી પહેલા આપણે ઘણી અસલ વાતે જાણી. આયસ હવે વાત કરો એનિમિયાના હું સામાન્ય લક્ષણ હે તો આપણે દેખો હો કે લગાતાર થકાન મહેસૂસ થવું, કમજોરી લાગવું, ચક્કર આવવું, સિરદર્દ થવું, કામ કરવા મેન ભણાઈ જઈ વખત આપણે કરો હો તો આપણે જલ્દી થાકી જા, સાંસ ફૂલવું, ત્વચા અને આંખની અંદરૂની જે હિસ્સે હિ એનાનું જે રંગ હે એ ફીકું પડવું, આ સબ ચીજે આપણે મેં દેખાવા લાગી. તો મનીષાબેન, અગર આપણને આ લક્ષણ દેખાઈ રહે તો આપણને એમ નથી સમજવું કે આપણને એનિમિયાસ હે. આવા લક્ષણ બીજી બીમારીને બી થઈ શકે, એટલે આપણે સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને જાંચ કરાવવી હે, ખબર કરવું હે કે અસલિયતમાં આપણને કઈ બીમારી થઈ હે. એની સાથે એનિમિયાને બચાવ બદલે આપણને ખાવાનામાં ધ્યાન રાખવાની જરૂરત હે. આપણને આપણે આય પાય મળવા વાળા જે ખાદ્ય પદાર્થ હે એનું સેવન કરવું હે. હરે પત્તેદાર સબ્જી, દાલે, ચના, રાજમા, બાજરા, કુડી, કાટકી, કુડી કાંગ, બટી, તિલ, મૂંગફલી, ગુડ આવી ચીજે ખાવી હોંગા. ને આ જે પરંપરાગત અનાજ હે એ આપણા સ્વાસ્થ્ય બદલે ઘણું ફાયદેમંદ રહે.
1: હવે અંજલિબેન, એને સાથે આપણે બોનને કેવું ચાંગા કે આયરન બદલે વણને વિટામિન સી ની બી ખૂબ જરૂરત પડે હે. એવા મેં આપણે બોનને કેવું ચાંગા કે વણને ખાવાના મેં જેમ કે નીંબુ, આંવલા, અમૃત, સંતરા ને જે ખાટો જે પદાર્થ રહે જેમ કે ટમાટર આ હિત શામિલ કરવો હે. અંજલિબેન, એવામાં પણ દેખો કે આપણે ખાવાના મેં આ હિત શામિલ કરો તે આપણે ખૂનની કમી હવે કમ થવા માંડી જાય હે.
0: હવે એની સાથે મનીષાબેન આપણે દેખો કે આપણે ગામોમાં આપણે કે બી આમના તેમના સંત ચાય, કોફી આવી સબ ચીજે આપણે પી લો, પણ આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે ખાવાનું ખાવા બાદ આપણને એની ચીજનું સેવન નથી કરવું. કેમ કે ચાય, કોફી મેં મોજૂદ જે પદાર્થ રહે એ આપણને ભોજન તકી મળવા વાળું જે આયરન હે એને અવશોષિત કરી લે હે. એટલે એને બદલે આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણને ખાવાનું ખાવા બાદ ચાય, કોફી કારે બી નથી પીવી. અગર આપણે એનિમિયા તકી ગ્રસિત હો તો આપણને ડોક્ટર તકી સલાહ લેવું હે કે આપણે અણી બે ચીજને અલાવા કઈ ચીજે પી શકો. એની સાથે પૌષ્ટિક ભોજનનું મતલબ ખાલી મોંઘું ખાવાનું ખાવું જ નથી. પૌષ્ટિક ભોજનનું મતલબ હે આપણે ગાંવ અને સ્થાનિક ક્ષેત્રમાં ઉપલબ્ધ કઈ કઈ ચીજે હે જેમાં પોષણ ભરપૂર માત્રામાં રહે. આપણે દાલે, ચના, મોટો અનાજ, હરી સબ્જીએ, તિલ, મૂંગફલી આ સબ બી ખાઈ શકો. આનમાં બી ઘણા આકારનું પોષણ રહે હે. આપણી જે પરંપરાગત રસોઈ હે જે પહેલે રહેતી હતી એનમાં ઘણા આકારના વિકલ્પ આવે રહેતા હતા જેનાથી આપણને પોષણ મળી પાતું હતું. હવે આપણની જરૂરત હે અણી સબ ચીજને ઓળખવાની, રોજે આપણી થાલી મેં ઉચિત માત્રામાં અણી સબ ચીજને શામિલ કરવાની.
1: હવે અંજલિબેન, એની સાથે આપણે દેખો કે આપણી જે ગામની જે બોને રહી હે વણની અણન પ્રતિ જાગૃત થવાની ખૂબ જરૂરત હે. આપણે દેખો કે આપણે જે ગામની બોને રહી હે વે કામમાં અત્રી વ્યસ્ત થઈ જાય હે તે ખાવાનું ખાવું ભૂલી જાય હે, ને ઘણા વખત એનિમિયા થઈ જાય હે ને કમજોરી આવવા માંડી જાય હે. તે એમ હોશે હે કે મેં તે કામ વધારે કીધું હતું ને આ નહીં ખાધું ને અત્રે કમજોરી આવી રહી હે. એવા બોને આપણે આ મતલબ ધ્યાન રાખવું હે કે જાંચ કરાવવી ખૂબ ઝાદા જરૂરી હે. એનિમિયા ફર્સ્ટ વખત થાય હે તે આપણે તે સામાન્ય સમજી લો, પણ આ ધીરું ધીરું વધતું જાય હે ને આપણે શરીરને બળી જાય હે. એને સાથે અંજલિબેન દેખો કે આપણે ઘણા કાની બોને રહી હે જે ગર્ભપાત કરી હિ એવામાં પણ દેખો કે આપણે બોનને ખૂનની ખૂબ ઝાદા જરૂરત રહે. એવામાં પણ દેખો કે શિશુ બલદે બી ખૂનની જરૂરત પડે હે. તે આપણે બોનને પૌષ્ટિક ભોજન ખાવું હે, સ્થાનિય જે અનાજ હે વી ખાવું હે. એવામાં પણ દેખો કે એનિમિયા જેવી આ જે બીમારી હે આ કમ થાયગા ને આપણે જો શિશુ થાયગા વો બી સ્વસ્થ રહેગા ને આપણે સ્વાસ્થ્ય હે વો બી બહેતર રહેગા.
0: હવે મનીષાબેન, અગર આપણે આપણી થાલી મેં રોજ ચાવલ ને રોટી, સ્લંગા અને બીજા જે ખાદ્ય પદાર્થ હે એનાની ચીજને કમ રાખંગા તો આપણું જે શરીર હે એને પર્યાપ્ત પોષણ ને મળેગા. એટલે આપણને કોશિશ કરવી હે કે ભોજન મેં અનાજ ને દાલ ને હાથે બીજા જે પ્રોટીન મળવાવાળી સબ્જી અને મોસમી ખાદ્ય પદાર્થ હે એ બી આપણને શામિલ કરવા હે. કેમ કે આ સપ્તકી મોટી ચીજ હે કે અગર આપણે આપણા ખાવાનામાં વિવિધતા રાખંગા તો આપણા શરીરને હિતાય જે જરૂરી પોષક તત્વ મળવા જોઈએ એ મળેગા. એનિમિયા કેવલ ખૂનની કમીનું નામ જ નથી, બોને આ આપણા રોજમર્રાના જીવન, કામ કરવાની ક્ષમતા, ભણાઈ, ગર્ભાવસ્થા ને સમગ્ર સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે. પણ અસલ વાત એ હે કે આપણને ટેમ માટે અગર આપણે આને ઓળખી જો તો આપણે જરૂરી કદમ ઉઠાવીને આંતકી વચી શકે. આપણને રોજે આપણી દિનચર્યામાં ધ્યાન રાખવું હે, કિશોરી બાલિકાઓને પોષણનું ધ્યાન રાખવું હે, ગર્ભાવસ્થામાં જે બોન હે એને નિયમિત જાંચ કરાતે રહેવું હે. થોડી સી અગર આપણને કમજોરી લાગી રહી હે તો તરત જઈને ડોક્ટર તકી સંપર્ક કરવો હે. આજ તકી ભાઈ બોનો આપણને એક નાની સી શરૂઆત કરવી હે कि घर की थाली में अपने विविधता बनावी राखी है। स्थानीय पौष्टिक खाद्य पदार्थ ने महत्व आलू है। किशोरी ने अपनी जो बुने हैं इन्होंने स्वास्थ्य की जो बातें हैं ये खुली ने इक्का विषय तक ही करनी है। स्वास्थ्य विभाग की जो सेवाएं हैं इन्होंने लाभ लेवो है ने जरूरत पड़वा माते टाइम माते जांच करवा करापी है। क्योंकि स्वस्थ बोन स्वस्थ किशोरी स्वस्थ माँ आस है स्वस्थ परिवार की मजबूत नींव।
1: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે દેખી રહીએ કે કાર્યક્રમને માધ્યમ કથી આપણે બોનો ખતી આના વિશે માટે ઘણા અક્કાની વાતે થઈ ગઈ હે, તેમ બી થઈ જો હે કાર્યક્રમ કથી સૂટ પડવાનો સૂટ તે પડે પણ જાતે કથી પહેલ એક બીજું કી થાંભળી લ
0: હવે

0: ભાઈન બોનું ગીત તો આયશું પૂરું નણસ ગીત હાથે અવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડો સુટ આશા કરા હ કે આસે કાર્યક્રમ મે અમારી આપતે કી જેવી વાતે રહી હી આપને કમી હોંગા તો બોને આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુછો અમને આલી શકો અમારે અણ પતા માતે
1: હોવે ભાઈન બોનું લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારે એના ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9414082643
0: એની સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એની માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાતી તાર હુદી
0: રામ રામ રામ રામ

આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાંવમાં આપણે રહ હ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેવી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. ગ્રામ સભા મેં બોને બોલે હૈ તો ફેસલા મજબૂત થયે હૈ. વન અધિકાર સિર્ફ કાનૂન નથી, માં જંગલ થકી જોડ્યું બોને નો રિશ્તો હૈ. જે જંગલ મેં હમઝે હૈ એ એના રક્ષા કરે હૈ.